0: 미나즈, 손노바야.
1: 아, 손노바.
0: 라반드스 나다바.
1: 말리바스 니나 만드바샤.
0: 틴노바이나.
1: 아지.
0: 야라가르 버려.
1: 아지.
0: 라, 대수바이, 깃고 볼드라이고 차, 고키아요, 비라루 카비나, 스티칼고 볼고 깃라루 차, 비스가리, 아지, 이하리, 깃, 포일리기, 깃도, 사이드, 손노바리, 오즈스틀라그사, 고키아요, 보니, 볼고 깃, 이 깃마바, 트라이고 차, 버드리펑기리, 아니, 천다우디 알고아이. 라, 이 깃, 가리감마, 버스, 이하리, 손데가르노라, 이리라기치, 좀. 아스타나마스티 바크리 सम्पर्कमा हुनुहुन्थ्यो मेना मगरजी उहाँले 3 नम्बरको ट्र्याक रोज्नु भएको थियो तर उहाँले चिन्न सक्नु भएन यतिबेला सोही गीत कार्यक्रममा बस्छ त्यसपछि हामी फेरि आउनेछौं